આપણમાંને સુનજન ગોટે હિન્દી સિનેમાથી હત કરલી આપને સિનેમાર કેતેટા ગીત ગીતમાનકુ લેખીછન આનંદ બક્સી આઉ સંગીતથી સજેઇછન આનંદરાજ આનંદ આકે સુનમાં એ ગીતટા ગાઈછન ઉદિત નારાયણ આઉ વિભા શર્મા।